0: બાપુ આ ગાયન તો જબરજસ્ત હિટ છે.
1: નોનસ્ટોપ બોલિવૂડ
2: જો કે કરતે શિદ્દત કે સાથ કરતે હમ